બહેનીઓ, બજારમાં અભી અબડે જામ આવથે ઔ આમ અહીશ તહાં હર ઘરમાં પના ગુરામ ઔ અચાર બનાય કે શરૂ હો જથે ઔ એ અચાર સિર્ફ હમર સ્વાદ લ નહીં બઢાવાય બલ્કિ હમર ખાન પાન કે સંસ્કૃતિ કે હિસ્સા ઘલો આય તો આજ હમ આપ મનલા કચ્ચા આમ કે અચાર બનાય કે વિધિ બતાવત હન બહેની હો એખર પર સામગ્રી હે જિસે એક કિલો કચ્ચા આમ હે તો એક પાવ સરસો તેલ નમક સ્વાદ અનુસાર સરસો 5 ચમચ હળદી પાવડર 3 ચમચ મિર્ચી પાવડર 3 ચમચ મેથી દાના 2 ચમચ સોંફ 1 ચમચ હિંગ આધા ચમચ ઓ કાલી જીરી આધા ચમચ આમ લ ધો કે સુખાલન ફિર નાન નાન કાટલન ફિર થુકન ભંભાદન પાણી નહીં રહેના ચાહી બહેની હો અબ કરાહીમાં સરસો મેથી ઓ સોંફ કાલા જીરી લ હલકા ભૂંજ કે દરદરા પીસલન હલ્દી પાવડર ઓ મિર્ચી પાવડર લ તકો થોકન ભૂનલન અબ સરસો તેલ ગરમ કરકે ઠંડા હોય કે બાદ સબો મસાલામાં થોકન ખમીસલન નમક ઓ હિંગ ડાલ કે મસાલા લ બને મિલાલન અબ કટે આમલા મિલા કે સબો મસાલા સંગ મિલાલન ઓ સુખા કાંચ કે ભરણીમાં ભરલન એક દિન બાદ ઓમાં યા ફિર દો દિન બાદ સરસો તેલ ગરમ કરકે ઠંડા હોય કે બાદ તેલ લ બને ઉપર તક ભરદન અબ તૈયાર સ્વાદિષ્ટ ચટપટા અચાર લ સાલ ભર લે ખાવન ઓ સબો લ ખવાવન એકરે સંગ અબ કાર્યક્રમ લે જાય કે બેરા હોવા થી બહેની હો જિંદગીમાં રહાય સદા માયા પીરીત હર ઘરમાં ખુશી બગરાય આપ સબકે જિંદગી મુસ્કરાવત રહાય એહી ભાવ સંગ અવૈયા બેરા આપ મન સંગ ફેર ભેટ હોહી એહી વાદા સંગ અપન બહેની સંગીતા લા દો બિદા ઓ લેવા મોર માયા લે ભરે રામ રામ.

0: સંગી હું અભી સુનત રહીને સુખ ગરકન માટી કે ગીતલા જેલના આપણ સુરલે સજાવત રહીને સાહેબ લાલ મેરાવી ઔ જાગેશ્વરી સાહુ
1: અવે ગીતલા સુને બર ચાહરીન હમરી એ સંગવારી મન હા પુરૈના શહીદ નગરી છુઈ ખદાન લે ધર્મેન્દ્ર જંગેલ સંતરામ લોધી નાગેશ્વર સાહુકાર લોધી કોટના પાની ડોંગરગઢ લે કૈલાશ કુમાર મંડાવી લીલેશ્વરી રૂપેશ ગરીમા નોની છનિષ્કા દાદુ મનહા આમા ખોડરા રેંગા ખાલે દેવી સિંહ નિતામ રાજેન્દ્ર ચંદ્ર દીપ કૃષ્ણાબાઈ નિતામ સંદીપા દક્ષપ્રિયા ગીત સરગમ મહામાયા ચિત્રેખા નિતામ સિંગારબાડી ઘુટકુલે ભગતરામ પટેલ કિશન સોનમ માનવી પટેલ આર્યનગર કોહકા ભેલૈલે ઉત્તમસિંહ મોરસ અનિલ અજીત આયુષ નંદની જંઘેલ સંગવારી મન હાવે પીપર લોડ સરગાંવ લે દીપેશ પૂનમ જ્યોતિ શિવાંશ વર્મા મનહા નિલેશ તેહા આજ માર્ગદર્શન કે વિકટ ગોટ કરત રહે કે અપન સંગવારી મન હા દેખા દેખી મે સબ્જેક્ટ લા ચુન લેથે હા ઓ ફેર તહાન અપન લક્ષ્ય તલા નહી પાવે ફેર એસે કી કે
0: હા હોથે કાયના થનેશ્વરી અબે દે દેખ 10વી કે રિઝલ્ટ આહે અબ 12વી કે ઘલો પરીક્ષા પરિણામ લા ઘોષિત કર દેગે હે અબ મનખે હા જોન વિદ્યાર્થી હે તેમન કા કરથે અપન સંગી જહુરિયલ દેખથે કે મોર સંગી હા તો આર્ટ્સ લેવત હે
1: હા
0: કોમર્સ લેવત હે ત મહુ લે લેથા હું
1: બિલકુલ
0: અબ એકર ચક્કર માં કા હોથે સંગી મન હા આગે જબ પઢાઈ માં જાથે તબ ફિર ઓકર મન કે ક્ષમતા કે હિસાબ સે ઓ પઢાઈ હે નહીં રહે
1: નહીં હો પાય
0: તન ફિર ઓ મન લઈ સે લગથે કે ભાઈ એ પઢાઈ મોર સે નહીં હુઆ થે તબ મે હા છોડ દેથા હું અબ એ ચક્કર માં પૂરા સમય જોન હે તેન હા કા હોથે
1: બરબાદ હો જાતે બીત જાતે
0: હા અબ એ ચક્કર માં કા હે હમના અપન જો નિર્ણય કે ક્ષમતા હે બહુ લ સમજ નહીં પાવન તેકર સેતી સંગવારી હો હમન લ ચાહી કે જોન શિક્ષા કે જોન અપન લક્ષ્ય કે નિર્ણય હવે તેન લ હમન હા ખુદે લેવન તેકર લે આગુ ચલ કે હમન લ દૂસર ઉપર દોષ લગાય કે હમન લ નોબત જન આવે ભાઈ નિર્ણય હમન લેવો તો પસ્તાવા ઘલો હમન લ હોય તો ઓતના પસ્તાવા નહીં હોય કે ભાઈ નિર્ણય તો હમરે
1: લે હા ના વો તો હે
0: ઈલ કહત રહો મે હા કે સંગી હો 10વી કે પરિણામ આહે તબ આગે કે જોન પઢાઈ હે તેકર વર કોનો માર્ગદર્શક લ ખોજાઓ જબ માર્ગદર્શન પ્રાપ્ત કરહુ તબ સહી રદ્દ મિલી કે હમલા કદે લક્ષ્ય લ પાના હવે
1: બિલકુલ ઓ એસન ગલા કઈ બાર હોથે નિલેશ કે એક ઘર વાલા મન કે રહી થે કે ભાઈ તે હા એલા લેકે એસે પડબે રે બાબુ એ નોની તાહને ફેર એમાં એસે બનના હે તો એક હમર સંગવારી મને પઢૈયા સંગવારી મન મે એક પ્રેશર ટાઈપ કે બન જ દબાવ આ જથે કે ભાઈ મોલા એસે બોલ દે હે તો એલા લેચલા પર હી મોલા કરે ચલા પર હી તો બિના તનાવ બિના સોચે કે અપન જેન વિષય મે રુચિ હે ઓલા હમલા સોચ સમજ કે ચુન કે આગુ બાળના ચાહી
0: કાવલ કે હમન હા જોન ભી કામ કરથન જબ ઓ રુચિ રહી થે તબ હમન હા બહેતર કામ કરથન
1: બિલકુલ
0: હા તો તને સોરી આગુ ગોડ બાત કરત રીબો
1: બિલકુલ તબ માર્ગદર્શન તો તહે વિકટ કરત હસ આજ
0: ફિર મનોરંજન ઘલો કરથો મે હા
1: બિલકુલ
0: હા તો સંગી હો આવો સુમથન એકઠન સુખ ઘરકન માટી કે ગીતલા

0: સંગી હો અભી સુનત રહીને સુઘર અકન માટી ગીત લા જેલા અપન સુર સન સજાત રહીને વિદુષી મમતા ચંદ્રાકાર કુલેશ્વર તામ્રકા
1: અભી ગીત લા સુને પર ચારી હમરે સંગવારી મન કોટના પાની ડોંગરગઢ લે ખિલાવન મંડાવી પરમેશ્વર પ્રણય ઈશાંત મનહમ તો નિલેશ ગોડ બાત કરત તો હમર બેરા કહા થે હમલા બિદા લેકે તો જાયલ તો પર હી ફિર જાય કે પહેલી હમર સંગવારી મલ્લા બતા દેથન કાલી કે કાર્યક્રમ લા સંગવારી હો કાલી કે કાર્યક્રમ યુ વાણી સજી હિન્દી મે જેમે આપ અન સુનુ પત્ર મિલા ઔ યાદે
0: તસંગી હો સુનત રહો યુ વાણી ઔ અપન સેહત કે ખ્યાલ રખાઓ ઔ હી ગોડ બાત કે સંગ અપન સંગવારી નિલેશ સાહુ
1: ઔ થનેશ્વરી બઘેલા દેવ બિદા
0: નમસ્કાર।